0: મહેરબાની લખ થોરા લખ થોરા ખુશી જો રિશ્તા જી કોલ ત્યાં કેર હાલો અસલામ અલૈકુમ
1: વાલેકુમ અસલામ
0: જી કેર સાહેબ કે થા કા લખા ડિના જોડે જા ખુશ આયો ઠીક આયો ચંગા ભલા મતારા જોડ અલહમદુલિલ્લાહ અલહમદુલિલ્લાહ અવા સા કદી બી કેર પે બુધે મહેરબાની લખ થોરા ભલા જે કરી ચજે તો થોડો ગાય બુધાયો તો પોએ હુકમ ન અરજડો આ અસં ગરીબ હતા દબજે બધી અરજ થા કે તો પ્લીઝ ગાય બુધાયે
1: મોહબ્બત તુમ મારી મારી દિલ